નમસ્કાર શ્રોતા મિત્રો, આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા અમે આવી પહોંચ્યા છીએ. ફરી એકવાર એક નવા રંગારંગ ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને મીરેમે 819 કિલોહર્ટ્ઝ પરથી આપણો આ કાર્યક્રમ રજૂ થઈ રહ્યું છે અને આપ સૌ કોઈ મજામાં હશો, બસ એવી જ આશા રાખતા રત્નાનો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. અત્યારથી લઈને 4 વાગ્યા સુધી અમે છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે. તો ચાલો હૈયેથી સજાવેલો આ કાર્યક્રમ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ મધુર ગુજરાતી ગીતોની સાથે. શ્રોતાઓ, જ્યારે સ્પર્શ જ્યારે લાગણીથી થાય છે ને, ત્યારે સુકૂન જે છે એ શરીરને નહીં પણ આપણા હૈયાને મળે છે. તો બસ તમારા હૈયાને ખુશ કરવાનો આ નાનકડો પ્રયાસ છે અમારો. શરતો લાગુના આજના આ પ્રથમ ગીતની સાથે કરીએ શરૂઆત. કરીએ શ્રી ગણેશ આપણા કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, ચિંતા કરવી એ લોન લીધા વગર વ્યાજ ચૂકવવા જેવું છે. કારણ કે આપણે કહીએ ને કે આપણે ઉઠાવ્યું કંઈ ન હોય પણ હંમેશા વ્યાજ ચૂકવતું રહેવું પડે છે. માટે ચિંતા ન કરો, જે હજી આવ્યું નથી અથવા જે હજી થયું નથી, જે હજી ઘટ્યું નથી, તેની ચિંતા આજથી કરવામાં કંઈ માલ નથી. બસ ચિંતા થાય તો ઈશ્વરના ભક્તિમાં લીન થવું, અને તે સાથે જ આપણે કહીએ ને કે કોઈ સારો મિત્ર હોય તેની સાથે આપણે વાત શેર કરવી. આજના આપણા કાર્યક્રમમાં ચાલો માંડવડો રોપાવો મનરાજ, આનું આ ટાઇટલ ટ્રેક લઈ આવ્યા છીએ તમારા માટે. ધન્યવાદ.

શ્રોતા મિત્રો, કોઈએ કેટલી સરસ વાત લખી છે કે ખોટું વહેલું કે મોડું પકડાઈ તો જાય જ છે, સાચું મોડું કે વહેલું પરખાઈ તો જાય જ છે, ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પરખાય ત્યારે શરૂઆત. તો બસ જીવનની આ જ એક આપણે કહીએ ને કે પ્રિન્સિપલની સાથે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ, જેમ આપણે પણ આપણા કાર્યક્રમની સાથે આગળ વધી રહ્યા છીએ. લઈએ આપણું આગલું ગીત પાગલપંથી ફિલ્મનું.

શરૂઆત. તો બસ જીવનની આ જ એક આપણે કહીએ ને કે પ્રિન્સિપલની સાથે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ, જેમ આપણે પણ આપણા કાર્યક્રમની સાથે આગળ વધી રહ્યા છીએ. લઈએ આપણું આગલું ગીત.

મહુઆ આ ગીત તમે હમણાં સાંભળ્યું સૂર્યાંશ ફિલ્મમાંથી લેવામાં આવેલું અને આ સાથે ચાલો આપણા ધરતી એટલે કે ગુજરાતની પાવન ધરતી પર વહેતી આ પાવન નદી રેવાના ગુણગાન કરીએ અને રેવા નદીને પણ આપણે કહીએ ને કે ગંગા નદીના સમાન તેનું આપણે વર્ણન કરીએ છીએ અને તેને આપણે નમન કરીએ છીએ. તેમને આપણે આપણે એક રીતે જોવા જઈએ તો રેવા નદી એટલે કે નર્મદામાં વહેતી આ નદીને આપણે ખૂબ જ માન આપીએ છીએ. તો ચાલો નર્મદા નદીનું આપણે માન રાખતા આ ગીતને આપણે એન્જોય કરીએ અને આ ગીત જે છે દિવ્ય કુમારના સ્વરમાં ગાયેલું ફિલ્મ રેવામાંથી લેવામાં આવેલું અને આ ગીત જે ફિલ્મમાંથી લેવામાં આવેલું છે આ ફિલ્મને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો ચાલો એન્જોય કરીએ રેવા ફિલ્મનું ટાઇટલ.

શ્રોતા મિત્રો, જતા જતા બસ એ જ કહેશું કે સુખની ઝંખના સાથે સુખની સમજ ના હોય તો ક્યારેક એ જ સુખ દુઃખનું કારણ પણ બને છે. જેને આ વાત સમજાય, જેને આ વાત જાણવા મળે, બસ એનું જીવન સફળ થાય. જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું ધાકડ ફિલ્મનું આજનું આ છેલ્લું ગીત અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું એક નવા કાર્યક્રમની સાથે. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો. આ સાથે જ રત્નાને આપો અનુમતિ.